0: Tīnyē chōpū chīgī chūnūm kāng kārshī. Tīnā chī jīyū. Lō dībchī. Ngār sūsū tūyōng yōi gūngstā chā wā māshī. Pārgī līng yōmē. Tī pā līdā. Shāng chōpū chī jē kīp chī kāyū. Tīnyē lō wō mī lā kāsab chē bā cī rō.
1: Kēsī tī pārgī tēng yōi nā. Nyē shāng chē gu mī chō ā.
0: Tī. Nyē lō wō mī rāng lēg tīng chē chē pshī. Ngān yōng wō nē lūng kē shī bā. Shāng kā ngā sām chī chē chē chē chē chē
1: chē chē chē chē 다시 장근음 교대도 장개 강소의 진교 마시아 이네 지마티 지마시아
0: 어제 뒤에 지마리 지마 사원의 지마시
1: 용아 장글레 지랑음 교대도 알로디스 다리디 된다 추추시 지마네 장로어 밀레지도 돈엔 실럽라 니에랑 모두 세베 남자디 인치 머추 지마도
0: 샤처 장로디피
2: 罗总两次年底的事不啦，几个烦恼了，天气的意义，没得吃就他写的这笔记，他那边的吃不赢的，你哪会担心嘛是？罗伯他表姐叫烦恼，要我怎这吃？可就一年了，没他写的这个，你们到底多年有事别？几个烦恼我那人家当时，呀，子云，今天没吃下去，
3: 小，我等到来个月加班压住伊。